રાણી રુકમણી કા બરદાર, મારું હેલો સુણો જી મારા, ગો માતા તો થાને પુકારે, ગો માતા તો થાને પુકારે, કતલખાને સે મને બચાવો, ગો માતા તો થાને પુકારે, કતલખાને સે મને બચાવો, સાચા મન શું થાને પુકારું, કટને સે થે મને બચાવો, સાચા મન સે થાને પુકારું, કટને સે થે મને બચાવો, ઓ કાના મારા, ઓ કાના મારા, તું દીનો કા હિતકારી, અબ જાન બચાવો મારી, ઓ વૃંદાવન કા ગ્વાલા નંદ, લાલ જીરા કંવરા માતા, રુકમણી લાલ રાણી નેથલ રાણી, રુકમણ કા ભરતાર, મારો હેલો સુણો જી ભગવાન, બોળારા આધાર કનાજી, બોળારા આધાર કનાજી, ભક્તારા ભગવાનજી, બોળારા આધાર કનાજી, ભક્તારા ભગવાનજી, હરી શરણ મેં આયા હું કાના, હરી શરણ મેં આયી હું કાના, મિલે અભય વરદાન જી, હરી શરણ મેં આયી હું કાના, મિલે અભય વરદાન જી, ઓ કાના મારા, ઓ કાના મારા, ઓ કાના મારા, ધન ધન ભાગ્ય વિધાતા, ઓ પ્રાણ બચા મારા દાતા, ઓ ધન ધન ભાગ્ય